0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस। मौजिला गुजरात नो रंग रंगारंग एमबीसी रेडियो पर गुजराती गीतों नो प्रोग्राम रंगारंग रंगारंग
2: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. ને ભાઈ, નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે તો આજે ભાઈ નવરાત્રીનો ત્રીજો દિવસ છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા

કરવામાં આવે છે અને તેમના કપાળ પર અધ્રચંદ્ર છે, એટલા માટે તેમને માતા ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે. અને તેમનો પૂજામાં ફળ ઉપયોગી છે. ભાઈ, ચંદ્રઘંટાની ઉપાસનાથી ભક્તોને આધ્યાત્મિક શક્તિ અને નિર્ભયતામાંથી મુક્તિ પણ મળે છે. અને તેમનો પ્રિય રંગ છે લાલ, પીળો અથવા કેસરી. અને તેમની ભોગમાં ભાઈ પ્રિય છે દૂધમાં બનેલી મીઠાઈઓ. તો ચાલો માતા રાણીના ચરણોમાં એક સુંદર મજાનો એક ભજન લઈ લે ગરગી વોરાના અવાજમાં લેવા.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ અને તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગરબા વગાડ્યા છે તમને